યાદેલાતેકે આ પ્રેજે આવાજી તાજીકી હિંદી ભાગો સુનહેહે તાજીકિસ્તાન ઓર ભારત કે દોસ્તી કે ઉદાહરણ મે લોગો કે બીચ સાહિત્ય કે મહત્વ કે બારે મે ઇસ સમય બાત કરેંગે લોગો કે બીચ સંબંધો કો આકાર દેને મે સાહિત્ય કી ભૂમિકા બહોત બડી હૈ વાસ્તવિક સાહિત્ય કઈ તરહ સે લોગો ઓર સંસ્કૃતિઓ કો એક સાથ લાતા હૈ સમાચાર પત્ર ઓર પત્રિકા કે લેખ સાથ હી અન્ય જાણકારી ચાહે વે કુછ ભી હો યહાં તક કી દોસ્તી આપસી સંબંધો ઓર સહાયો કે નારે ઓર આહવાન ભી લંબે સમય તક મૌજૂદ નહીં રહ સકતે હૈ ઓર કઈ સદિયો તક લોગો કો પ્યાર ઓર સહાનુભૂતિ જીત નહીં સકતે હૈ હાલંકી એક સાહિત્યિક કાર્ય ઓર અન્ય ભાષાઓ મે કિતાબો કે અનુવાદ એક લંબા જીવન જીતે હૈ વિભિન્ન ભાષાઓ મે બોલને વાલે વિભિન્ન લોગો કો એકસાથ લાને મે યોગદાન કરતા હૈ સન 1947 કે માર્ચ મે પ્રસિદ્ધ તાજિક કવિ મિર્ઝા તુરસુનઝોદા ને સોવિયત પ્રતિનિધિ મંડળ કે હિસ્સે કે રૂપ મે પહેલી બાર ભારત કા દૌરા કિયા થા યે ભારત કી સ્વતંત્રતા કી પૂર્વ સંધ્યા પર થા કવિ બડે પ્રભાવ મે ભારત સે લોતા उन्होंने 13 कविताओं में अपनी राय व्यक्त की जो इंजन बैलेट शीर्षक के तहत प्रकाशित हुई कविताओं के इस चक्र में रिटर्न इंजन बैलेट वेस्टर्न गेस तारा चांद्री ताजमहल हैंगिंग गार्डन गंगा नदी माय टोस्ट ट्रेवल ऑफ इंडिया जैसी कविताएं शामिल है इन कविताओं के प्रकाशन के साथ ही मिर्ज़ा तुरसुनज़ोदा की लोकप्रियता और भी बढ़ गई કવિતાએ એક માનવતાવાદી કવિ કે પ્રતિબિંબ કા ફલ થી જો લોગો કે બીચ શાંતિ ઓર સહાયો કે લિયે એક અથક સેનાની થી બહોત હી કમ સમય મે ઉનકા રૂસી અંગ્રેજી પુર્તગાલી સ્પેનિશ પોલિશ ચીની હિન્દી જોર્જિયાઈ ઉઝબેક કઝાક ઓર દુનિયા કે અન્ય ભાષાઓ મે સોવિયત સંઘ મે અનુવાદ કિયા ગયા ભારતીય ગાથા ગીત કે બદૌલત દુનિયા ભર મે તાજિક કવિ કી લોકપ્રિયતા તેજી સે બઢી लेकिन सबसे महत्वपूर्ण बात यह है कि भारत इसके अद्भुत प्रतिभाशाली लोग और इसकी शानदार कला ताजिक लोगों के और भी करीब और प्रिय हो गए हैं।